ભાઈ બહેનો, હવે આપણે શિવકરણ સાધના સાથેના ગાયેલ નિયોનિમાળી લોકગીત શુણ્યું. અભી તો પુરુષોત્તમ માસ ચલી રહા હે, ઇસ સમય માંગલિક કાર્ય નહીં હુઈ રહા હૈ, લેકિન પુરુષોત્તમ માસ ખત્મ હોને કા બાદ શાદી વિવાહ શરૂ હી જાયેગા. તો કુછ બાત નહીં જો બતાઈ ઉની બાતને પર ધ્યાન દેનું ચાહીજે કે બેટી લેઓ લેકિન દહેજ મત લેઓ, બારાત જાઓ પર કિસી ભી તરહ કો નશો મત કરજો, નહીં તો કાનૂન કા મુજરિમ બની જાઓગા. ના બચ્ચાને કી કમ ઉમરમાં શાદી નહીં કરનું ચાહીજે. ભાઈ બહેનો, ચલો આવો અને સુની લેવા એક નિમાળી લોકગીત જે ગાયો જ સ્નેહલતા ભટોરેના.